ગ્રામ ભારતી રા કાર્યક્રમ હુણવાવાળા સગળા કિસાન ભાઈઓની ને મારી કિસાન મહિલા બહેનોની આપરી આ રેડિયો સખી મંજુ પરમારો ઘણો ઘણો રામ રામ સા. આપના પસંદીદા કાર્યક્રમ રે મહિને સબસુ પહેલા કિસાન ભાઈઓ આપ સબરો સ્વાગત કરા હા ને રોજ રી ભાતિ આજે બી મેં આપણે સામને આયા હા ને સાથે સાથે કિસાન ભાઈઓ આપ સબરે વાસ્તે નવી નવી જાણકારી રો ખજાનો ખેતીબાડી સુ જુડ્યો લેન હાજીર વ્યા હા. તો કિસાન ભાઈઓ આજે બી મેં આપણે વાસ્તે નવી નવી જાણકારી રો ખજાનો ખેતીબાડી સુ જુડ્યો લેન આયા હા. કિસાન ભાઈઓ આપા રોજ ઇન ટાઈમ માતે હી મિલા હા ને રોજ ઘણી હારી વાતા બી કરા હા. તો કિસાન ભાઈઓ આજે બી આપા આપણી પસંદીદા કાર્યક્રમ રે મહિને ઘણી હારી વાતા કરાલા ને આપણી વાતા રે મહિને કિસાનારી વાતા કરવાવાલા હા. એમાં આજ આપા વાત કરવાવાલા હા પહેલી વાત વૈજ્ઞાનિક વિધિ સુ પ્યાજ ભંડારણ રે બારામાં. દૂજી વાત કરવાવાલા હા દુધારૂ પશુઓની ગરમી રે માય ગરમી સુ બચાવના રે ઉપાયો રે બારામાં. સાથે હી ત્રીજી વાત કરવાવાલા હા પીએમ કિસાન સમ્માન નિધિ યોજના રે બારામાં. ઇન્દ્ર સાથે સાથે કિસાન ભાઈઓ આપ સભરી દનભરી થકાન ઉતારના રે વાસ્તે ને આપ સભરી મનોરંજન રે વાસ્તે આપ સભાની ગીત સંગીત બી હુણાવાલા. તો કિસાન ભાઈઓ આપા આપણા કાર્યક્રમની શરૂઆત કરાલા કિસાનારી વાતા સું. કિસાનારી વાતામાં આજ આપ આપા વાતા પહેલી વાત કરા વૈજ્ઞાનિક વિધિ સુ પ્યાજ ભંડારણ રે બારામાં. તો કિસાન ભાઈઓ વૈજ્ઞાનિક વિધિ સુ પ્યાજરું ભંડારણ કરવા રે વાસ્તે બઢિયા હવાદાર સૂખી ને છાયાદાર જગેરી જરૂરત હોવે હૈ. જઠે તાપમાન 25 ડિગ્રી સુ 30 ડિગ્રી ને નમી 65 સુ 75% હોવે હૈ. બાંસરી મચાન યા પછે જાલીદાર રેકરો ઉપયોગ 4 સુ 5 ફીટ ઊંચાઈ સબસુ બઢિયા માણ્યો જાવે હૈ. જિનસુ હવારો સંચાર બણિયોડો રહેવે હૈ ને પ્યાજ ખરાબ કોણી હોતા. વૈજ્ઞાનિક વિધિસુ પ્યાજ ભંડારણ રા પ્રમુખ ચરણોરી વાત કરો તો એમાં પહેલો ચરણ આવે હૈ ઉચિત ક્યુરિંગ. મતલબ કે કટાઈ રે બાદ પ્યાજની ખેતરમાં 3 સુ 5 દિનો તક યા પછી છાયાદાર જગ્યા માથે 7 સુ 10 દિનો તક સુખાવણો ચાઈજે. એણસુ ઊંડી બહારી ત્વચા સખ્ત વે જાવે ને નમી કમ રહેવે હૈ. ભંડારણ સંરચનારી વાત કરો તો કિસાન ભાઈઓ પ્યાજની 10 સુ 15 સેન્ટીમીટર ઊંચી મચાન માથે યા પછી બાંસ રે જાલીદાર રેક માય રાખા. મચાન રે વચ માય હવા રે વાસ્તે જગ્યા છોડ દેવા. હવારો સંચારની વાત કરો તો ગોદામમાં હવારો આવણો જાવણો બણિયોડો રહેવણો ચાઈજે. જીનસુ શ્વસન રે દ્વારાન નીકળવાવાળી જો ગરમી હૈ વા બારે નીકળ જાવે. દૂજી વાત આવે તાપમાન ને નમી. કિસાન ભાઈઓ ભંડારણ રો આદર્શ તાપમાન 25 ડિગ્રી સેન્ટીગ્રેડ સુ 30 ડિગ્રી

સમય સહાયતા સુનિશ્ચિત કરણી હૈ. ઇન યોજનારી મુખ્ય વાતારી વાત કરો તો પહેલી હૈ વિત્તીય લાભ. ઇન્દ્ર મહિને પાત્ર કિસાનોની હર સાલ 6000 રૂપિયારી આર્થિક સહાયતા સરકાર દ્વારા દી જાવે હૈ. દૂજી વાત હૈ કિસ્તરી. આ રાશિ ચાર ચાર મહિનારે અંતરાલરે માય થે 2000 રૂપિયારી તીન સમાન કિસ્તોરે માયને સીધા કિસાનોરે બેંક રે ખાતારે માય સરકાર દ્વારા ભેજી જાવે હૈ. ત્રીજી વાત હૈ ડીબીટી પ્રણાલી. મતલબ કે કિસાન ભાઈઓ, બિચોલિયોની ખતમ કરવા ને પારદર્શિતા રે વાસ્તે ઓ પૈસા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી રે માધ્યમ સુ દિયો જાવે હૈ. અભે કિસાન ભાઈઓ, આવે પીએમ કિસાન સમ્માન નિધિ રે માયને ઇન યોજનારો જો લાભ કુણ ઉઠા સકે હૈ, ઇન રે માયને કુણ કુણ પાત્ર હૈ. તો પાત્રતારી વાત કરો તો કિસાન ભાઈઓ, ઇન યોજનારો લાભ કેવલ ઉણી કિસાન પરિવારોને મિલેલા જિનરે પાસે કૃષિ યોગ્ય ભૂમિ હોવે હૈ. સાથે હી પરિવારની પરિભાષા રે માયને પતિ પત્ની ને નાબાલિક બચ્ચાની ઇન્દ્રમાય શામિલ કિયો જાવે હૈ. સંવૈધાનિક પદોરે માથે કામ કરવાવાલા લોગ, આયકરદાતા ને પેન્શનર્સ જો 10000 સુ જ્યાદા પેન્શન પાવે હૈ, ઇન યોજનારા પાત્ર કોણી હોવે. જરૂરી બાત ધ્યાન દેવાવાલી હૈ કે પીએમ સમ્માન કિસાન નિધિ યોજનારો નિરંતર લાભ પામણારે વાસ્તે કિસાનોની ઈ કેવાયસી ને આધારની બેંક ખાતા સુ લિંક કરાવણો ઘણો જરૂરી હોવે હૈ. અધિક જાણકારી પંજીકરણ યા પછી આપની કિસ્તરો સ્ટેટસ ચેક કરવારે વાસ્તે કિસાન પીએમ કિસાન આધિકારિક પોર્ટલ રે માથે જા સકહ ને પૂરી જાણકારી હાસિલ કર સકહ. કિસાન ભાઈઓ, ઇન્દ્ર સાથે હી આપા આપણે કાર્યક્રમ રે મહિને આગે વાતાયું જારી રખાલા, પણ આપની વાતારે વચ્ચ રે મહિને આપરો મનોરંજન કરાવો એક બઢિયા સુ રાજસ્થાની ગીત સુ. તો આવો કિસાન ભાઈઓ, આપા હુણો રાજસ્થાની ગીત દેવર ભારો બાલમ છોટો સો.